0: दररोज 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
3: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો આવો અમારી સાથે. અને તમે સૌ કે મજામાં હસે વિજાસાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. આજનો દિવસ છે શુક્રવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 8મી મે અને સ્ટુડિયોની ગલિયાળમાં 10:15 વાગી ચૂક્યા છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારો સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલા એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લે. તો ભાઈ કહેવાય છે ને, સત્યને કોઈના સાથની જરૂર નથી હોતી અને તેની આંગળી તો ભાઈ ભગવાને જ પકડેલી હોય છે ને, એટલે એને પ્રમાણિકતાને પુરાવાની જરૂર નથી. એટલે જ્યારે કહેવાય છે આપણે જ્યારે સત્યથી ચાલીએ છીએ ત્યારે, સત્યથી જ્યારે ચાલતા હોય છે ત્યારે ભાઈ પ્રમાણિકતાની કોઈ જરૂર નથી હોતી. કારણ કે કહેવાય છે જે સત્યની સાથે હોય છે એની સાથે હંમેશા ઈશ્વર સાથ આપે જ છે. એની સાથે આજે શુક્રવારનો દિવસ છે માતા રાણીના ચરણોમાં એક આપણે સુંદર મજાનું એક ભજન લઈ લે અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ઘડીમાં 10:14 થઈ ગઈ છે અને હું છું અમિતા. તો કહેવાય છે ને કે પોતાના હોય કે પરાયા, સમય જ આવે છે ને ત્યારે બતાવે છે કોણ ક્યાં ઊભું છે. કહેવાય છે ને શબ્દ તો ઘણા લોકોના મીઠા હોય છે પણ સાચો ચહેરો જ સમય બતાવે છે ને. એટલે કહેવાય છે કે ભાઈ વાતો નહીં વર્તન ક્યારેય ખોટું બોલતું નથી. એટલે કહેવાય છે ને જ્યારે ખરાબ સમય આવે છે ને ત્યારે આપણને ખબર પડે છે ભાઈ કોણ આપણી સાથે ઊભું છે ને કોણ નથી. ભાઈ મીઠી મીઠી વાતો કરવાવાળા તો ઘણા બધા હોય છે પણ ટાઈમ જ આપણને બતાવે છે કે કોણ આપણી સાથે ઊભું છે ને. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાનું આગલું ગીત લઈ લે હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલું. ને ભાઈ આજે શુક્રવારનો દિવસ છે તો ભાઈ શુક્રવારના દિવસે અમે તમારા માટે સ્પેશિયલ જૂના ગરબા લઈને આવ્યા છીએ. ગરબા અને રાસો લઈને આવ્યા છીએ. તો સુંદર મજાનો એક ગરબો લઈ લે ભાઈ હેમંત ચૌહાણના અવાજમાં લેવામાં આવેલો.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો આપણે કહીએ છીએ કે જિંદગીની કમાણી ખરેખર સંપત્તિ અને પૈસાથી નથી માપી શકાતી, એ તો અંતિમ યાત્રામાં નીકળેલી ભીડ જ સાબિત કરે છે કે ભાઈ તમે જિંદગીમાં કેટલું કમાયા છે. એટલે કહેવાય છે ને કે ભાઈ લાઈફમાં આપણે કેટલું કમાયા છે અને કેટલું શું ગુમાવ્યું છે એ તો આપણને ત્યારે જ ખબર પડે છે કે ભાઈ જ્યારે આપણી અંતિમ યાત્રા નીકળે છે ને એના ભીડ પરથી આપણને ખબર પડે છે કે ભાઈ આપણે શું કમાયા છે. એની સાથે સુંદર મજાનો આગલો ગરબો લઈ લઈએ ભાઈ નવલી નવરાતનો તમારા માટે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત ગરબો લેવામાં આવ્યો છે સૈયર મોરી. તમારા માટે ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનો ગરબા તમારા માટે લઈ લઈએ. ઓન યોર વે.

બસ બહેની, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે મેં જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું, તમારા માટે કરે બચના વાંચમાં લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.